ઉબદેન છેબદા ગુપી રાઓ કે દેપુ છોર ને સોમના ઉબદે યોતન જોમ ગુપી કતાં કોટકી યુ જામજો કેસે ચે દુનો પંપો યાખ્યા મંગમર દુદુલા પાપી કનાવ કોટે લીતી જીમિનસ યો